0: આંખો ચાર કરીને, બીમાર કરીને મારા ભોળા દિલનો.
1: વાહ વાહ વાહ, એક બિલકુલ અલગ રંગ આ ગયા. જી, ગુજરાતી ગાને હમને સુને. યે જો આખરી દોર થા મુકેશજી કી ગાયકી કા, ઉસમે ઉન્હોને બહોત અલગ અલગ તરહ કે ગાને ગાયે, ચાહે વો ધર્માત્મા હો, ધર્મ કર્મ હો, કભી કભી હો.
2: જી,
1: યે બાદ કે દોર કે જો ગાને હૈ ઉનકે,
2: હા,
1: ઉનમે સે કુછ ગાનો કો યાદ કીજીએ.
2: જૈસે મુક્તિ.
1: હા હા, અરે વાહ વાહ વાહ વાહ, ક્યા બાત
2: આર ડી બર્મન જી.
1: આર ડી બર્મન કે સાથ બહોત કમ ગાને હૈ ના?
2: હા, 16 ગાને હૈ.
1: હા, એક ફિર કબ મિલોગી ભી હૈ.
2: હા, લેકિન આમતોર સે લોગોં કો જો પતા હૈ વૈસે 5 હી ગાને હૈ.
1: અચ્છા,
2: જો 16 ગાને કુલ ગાયે ઉનકે સાથ વૈસે ઉન્હોને.
1: હા હા હા,
2: લેકિન
1: મુક્તિ, સુહાની ચાંદની રાતે.
3: હા,

0: એમ યુરી કામયાબી સાગે પરખું માલ લાવણ લેજાવણને આવતા વગતમાં તેજ સુરક્ષિત અર ભરોસેમંદ પણાયો ચા શકેલા. આજ ગુરુ પૂર્ણિમા રે મોકે આખા રાજ્યમાં જાત્રુ શ્રદ્ધાભાવ સાગે ગુરુજના સંતા અર મહંતારો આશીર્વાદ લીનો. જયપુરમાં રાખી જ્યા ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં કેન્દ્રીય સંસ્કૃતિ અર પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતી સામેલ થયા. એ મોકે વે કહ્યું કે ભારતની સંસ્કૃતિમાં ગુરુ રિઠોડ સબું ઊંચી માનીચી હૈ. ગુરુ પૂર્ણિમા ગુરુવારા પ્રતિ કૃતજ્ઞતા જતાવણ રો પર્વ વહેવણ સાગે ગુરુ ચેલારી રીતને આગે બધાવણ રોઈ મોકો દેવે હૈ. દેવસ્થાન મંત્રી જોરારામ કુમાવત પાલી જિલ્લારા બુસી અર બાલરાઈમાં સંતારો માન કિનો. ડુંગરપુર જિલ્લારા સાબલામાં સંત માવજી મહારાજ રી જન્મસ્થલી હરિમિંદરમાં મોટી તાદાદમાં જાત્રુ પૂગ્યા. ઝુંઝુનું જિલ્લારા ચંચલનાથ ટીલામાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ મનાઈચ્યો અર ટીલા પરિસરમાં સોહણી સજાવટ કરીચી. ચુરુરા સ્કૂલ કોલેજમાં ગુરુ પૂર્ણિમા રે મોકે સન્માન સમારોહ રાખીચ્યા. સલુંબર જિલ્લારા સગળા ડાકઘરામાં સાવણમાં ગંગાજલ મુહૈયા કરાયો ચાવેલા. જાત્રુ 30 રૂપિયામાં ગંગાજલ રી બોતલ ખરીદ શકેલા. માંગ બત્તી વેવણ રી સુરતમાં ડાકિયા ઘર ઘર ગંગાજલ પુગાવેલા. આંતરરાષ્ટ્રીય બાઘ દિવસ રે મોકે આજ ઇકો ટુરિઝમ વેબ પોર્ટલ રી શરૂઆત કરીચી. ઇમાથે દેશના સગળા બાઘ અભયારણ્યની જાણકારી મુહૈયા કરાઈ છી હૈ. રાષ્ટ્રીય બાઘ સંરક્ષણ પ્રાધિકરણ રી ઓરું વિકસિત કરી જ્યા ઈ પોર્ટલ રી કેન્દ્રીય વનમંત્રી ભૂપેન્દ્ર યાદવ નવી દિલ્હીમાં રાખી જાય કાર્યક્રમમાં શરૂઆત કિની. પ્રદેશમાં આંતરરાષ્ટ્રીય બાઘ દિવસ રે મોકે ભાત ભાતરા કાર્યક્રમ રાખી જ્યા. રાજ્યના અભયારણ્યમાં બાઘાના બારામાં પેશ હૈ એક રપટ.
1: राजस्थान में रणथंबोर सरिस्का मुकुंद्रा हिल्स रामगढ़ विस्तारी के साथ ही एक नया टाइगर रिजर्व धौलपुर करौली है. वन विभाग के अनुसार इन पांचों अभ्यारण्यों में बाघों की संख्या 150 है. इनमें बाघ बाघिन और शावक शामिल हैं. इस साल सबसे ज्यादा 28 शावकों का जन्म सरिस्का अभ्यारण्य में हुआ है. हाईटेक मॉनिटरिंग और एंटी पोचिंग अभियान से बाघों की सुरक्षा व्यवस्था बेहतर हुई है. साथ ही वन विभाग वन्य जीव कॉरिडोर मजबूत करने पर भी खास ध्यान दे रहा है. रामगढ़ विषधारी और मुकुंद्रा में ट्रांस लोकेशन से भी बाघों के कुंभे में बढ़ोतरी की उम्मीद जगी है. जितेंद्र द्विवेदी, आकाशवाणी समाचार, जयपुर.
0: સ્કોટલેન્ડ રા ગ્લાસ્ગોમાં રાષ્ટ્રમંડળ ખેલ 2026 ચાલ રહ્યા હૈ. 23 જુલાઈ શરૂ ભેર 2 અગસ્ત તાઈ ચાલણવાળા આ ખેલામાં 74 દેશારા એથલીટ સામિલ ભે રહ્યા હૈ. કુલ 16 ખેલ કાર્યક્રમમાં દિવ્યાંગ ખેલાડીયા સારુ પેરા સ્પોર્ટ્સ સામિલ હૈ. ઓર બ્યુરો સમાચાર ડેસ્ક.
2: हर चार साल माए वेवण वाला राष्ट्रमंडल खेला रा 23वां संस्करण माए भारत री नुमाइंदगी 124 सदस्या वाला दल कर रियो है. आमाए 78 पुरुष और 46 महिला एथलीट शामिल है जो न्यारा न्यारा खेला माए प्रतिभा रो दर्शाव कर रहा है. झंडू कुमार पैरा पावर लिफ्टिंग माए कांसा रो तमगो जीतर भारत रो खातो खोलियो. मीराबाई चानू ई होड़ माए सोना रो पहलो तमगो जीतर पूरा देश ने माथो उचोण करण रा लम्हा दीना. હાલ હી ચાલ રહી હૈ અર ભારત રા એથલીટ ખુદ માથે ભરોસે સાગે મુકાબલા માં બણ્યોડા હૈ. ખાસ બાત આ હૈ કે આવતી દફા આ ખેલ ગુજરાત રા અહેમદાબાદ માં કર્યા જાવણ રો પ્રસ્તાવ હૈ અર સમાપન સમારોહ માં ભારત ને સાલ 2030 રા રાષ્ટ્રમંડળ ખેલારી મેઝબાની રો જિમ્મો સોંપ્યો જાવેલા. સમાચાર કક્ષ હું સાલેહા ગાઝી.
0: રાજ્યના ઘણખર હલકામાં આવતા 5-6 દિન તાઈ ચોમાસારી બિરખા ચાલતી રહેવણ રા આસાર હૈ. મોસમ વિભાગ 2 અગસ્ત તાઈ ભરતપુર અજમેર જયપુર અર ઉદયપુર સંભાગમાં વરસાદ વેવણ રા આસાર જતાયા હૈ. જોધપુર અર બિકાનેર સંભાગરા કુછ હલકામાં કાલું બિરખા છાંટામાં બધોતરી રા આસાર હૈ. જોધપુર સંભાગમાં કઠે કઠે જોરદાર બારિશ રી સંભાવના હૈ. કાલ 5 જિલ્લામાં વરસાદ રો ઓરેન્જ અર 33 જિલ્લામાં યલો એલર્ટ જારી કરી ચ્યો હૈ. આખીરમાં ખાસ સમાચાર એકર ફેરું સુન લે રહો. લોક પરીક્ષા અનુચિત સાધન રોકથામ સંશોધન બિલ 2026 લોકસભામાં પાસ થયો. प्रदेश री सरकारी स्कूला रा 40 लाख पात्र विद्यार्थियों रा बैंक खाता माए स्कूल ड्रेस सारू 250 करोड़ रुपया री रकम भेजी ची। देश माए नशा मुक्ति सारू 2 अगस्त तू 100 सप्ताह रो खास अभियान चलायो चावेला। हर गुरु पूर्णिमा रा पावन पर्व रे मौके आज गुरुजना संता और महंता रो मान करी चियो। ईसा गई प्रादेशिक समाचार बुलेटिन पूरो फियो। नमस्कार।
3: SAW 3 MHz पर विविध भारती का जयपुर केंद्र है। थोड़ी ही देर में आप सुनेंगे कार्यक्रम जय माला।
4: इस कार्यक्रम के प्रायोजक हैं देव दर्शन धूप अगरबत्ती, धूप स्टिक, कोन्स एवं हवन सामग्री।